0: සද්ධන සංගති තිරමන දේව් දුකි ජනක දුකහරි ලෙව් බදනාරායන බදනාරායන බදහරිරාම් ජවතක තනම ප්‍රාණරහන්ස තවතක ගර්ම ශෝධනි ගර්සන් ප්‍රාණ ගයපසි පත්නී ඩර්සේ තරතර කන්දයි පර පර ශර්සේ බදනාරායන බදහරිරාම් සංසලමන කබේග සමාවු නිශය සුඛම පස්න නදාවු කාමයි ක්‍රෝධර ලෝභ හටාවු ඥානර භක්තිලෙ බෛරග බඩාවු සුඛක ખાතිර භෝග වරින්ස භෝග පසි පසි රෝග වරින්ස නත ගරි ખાන්ස නත මරි ජාන්ස තර පනි පාපයේ තිර මන ලන්ස බදනාරායන බදනාරායන බදහරි රම් ගංගා සාගර කාශී ගුම්සන් අහන බර්ත අහනනර දාන බර්ත කති ගර්සන් ज्ञान विनाशाय जन्म गुजारो
1: सारै बाउ चत्रु मुखै अति कठोर श्रेणी पयो दर्पणी धारण गर्नु हुने म पर्दछु शरण मंगल दिनुहोस् भनी मयूरका रङ जस्ता अति असल बाला छन्ति करमह अति कि खुल ज्ञानुपुर मणि जडित पाऊ परम प्रभाव लक्ष्मी काझै गरिकन त घुम्ने गगनमा दया तिम्रो पाऊ भनिकन म पर्छु शरणमा चर्वाऊ बीचमा छ पात्र र कमाल घण्टा र चक्रै धनु लम्मा हात बिसे छ पास अति असल शोभाए मान्क्या भनु कुन्नल कान बिसे खजी छ सुनका हिराहरू लाल जडी शोभा गर्नु हुने जग जननीको माग्छु दयायो घडी कपालमा केश बन्धन मुकुट पनि धर्ने अति असल शशील जित गर्ने मुख कमलको सुन्दर सकल अति लामो चुल्ठो सरपसरी झुल्ने जगनमा लगाएको सिक्री झुनु झुनु गर्ने गगनमा अगाडि सागरको मथन गर्दा बाँसु किसरी लपेटन्ना मन्दर झै जगन सुन कि सिक्री अकबरी बडो शोभा गर्ने झलमल भई त्यही जगनमा हजुरको हे दुर्गे स्वरूप पनि ध्यान गर्छु मनमा ध्वजा धर्ने चन्दर मजुर पनि जसका उपरीमा कुमारी रुधारी रैकन